જય ગુરુ ભાઈ બોનું આપ સબનું ઘણીમાન સ્વાગત કરું હું અમારી આજની પરબાતની સભામે. આપ સબ સાંભળી રહ્યો હો આપણું સામુદાયિક રેડિયો વગ રેડિયો 90.8 FM માટે. હું આપની હાથે આપની બોન અંજલિ પારેશરને આજે વાર શનિવારની તારીખ 27 જૂન 2026 નું દાડો હૈ. ભાઈ બોનો અમે દેખી રહ્યા હો કે આપણી સ્ટુડિયોની ઘડીમાં પરબાતના 6 વાગી ગઈ હૈ. હવે આપણે શરૂઆત કરો પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ખેતીવાડી આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. એની કડી માં આપણે બીજા કાર્યક્રમ ની શરૂઆત કરંગા જેને કહે બાળકનું બાળપણ એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશર ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. એની સ્કડી મે આપણે આગળ રૂક કરંગા તમારી ને અમારી આવાજ કાર્યક્રમ યુવાઓની આવાજ ની આડી. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 7:30 માટે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારેશર ની હાથે. એની સ્કડી મે આપણે આગળ વળંગા આપણે અધિકાર કાનૂન ને નિયમ થકી જુડું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 8 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મુ આપની બોન અંજલિ પારેશર ની હાથે. અણસક્રમ મે આગળ બઢતા તકે આપણે રૂપ કરંગા રાજસ્થાની ગીત થકી જુડું કાર્યક્રમ લોક સંગીત. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 8:30 માટે. ને શ્રોતાઓ બીજો કાર્યક્રમ શરૂ થાગા ઠીક 9 વાગે કાર્યક્રમ ઘુમર. આ કાર્યક્રમ લઈને આવેગા મુ એટલે આપની બોન અંજલિ પારેશર ને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની બાદ ભાઈ બોનું ઠીક 9:30 માટે આપ હમરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. ને એની બાદ ભાઈ બોનો અમારી આપ તકી હિન્દી મુલાકાત થાગા કાર્યક્રમ હમારી બાત આપકે સાથ મે ઠીક 10 વાગે. અને સાથે શરૂ થાગા આપની પસંદનું કાર્યક્રમ આપકી ફરમાઇશ જેને આપ સાંભળી શકોગા પરવાતે 11 થી બપોરની 1 વાગ્યાની વેસમી. અગર આપ ભી આપની ફરમાઇશ નું ગીતન ને હમરું ચાહો તો અમને મોકલી શકો ફિલ્મનું નામ ગીતના બોલ આપનું નામ ને આપના ગામનું નામ અમારે અણા વોટ્સઅપ નંબર માટે. અમારું નંબર હે 9460051234. તો ભાઈ બોનું આ તો હતી આપણા પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જુડું કાર્યક્રમ આરાધના થકી.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: ભાઈ ને બોનો, આપણે ક્યારે વિચાર કર્યું હૈ કે જૈયા પેડ ની છાવ માં આપણે રહ યા આપણે ની કેટલી શાંતિ મળે હૈ, જેની હવા માં આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હોવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા.
2: હોવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
3: હોવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હૈ.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમરવાવારી અમાર હેતે બુનની આપની બુન મનીષા
1: ને આપની બુન અંજલીનું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. और आप सभी स्वागत कर रहे हमारे आज ने कार्यक्रम घूमर में.
1: होवे भाई बोनो लेने हाजिर थी गये कार्यक्रम घूमर ने एक ना विषय ने हाथ थी. मनीषा बोन आज आप कार्यक्रम में बोन टकी बातचीत नो विषय है कि आपड़ी जे बोने है एनो सम्मान करवो आपड़ो संस्कार है कि आपड़ी जिम्मेदारी है. અક્સર આપણે સાંભળતા આવી રહ્યો કે જે નારીનું સન્માન થાય હે વાં સુખ શાંતિ ને સમૃદ્ધિનું વાસ રહે. પણ સવાલ આ હૈ કે હું આપણી બુનોનું સન્માન કેવલ એક અચ્છો સંસ્કાર હૈ યા પછી આ સામાજિક જિમ્મેદારી ભી હૈ. કેવું ચાહુંગા બહેન બુનો કે સન્માન કેવલ શબ્દો ઉદ્દેશ સીમિત નહીં રહેવું જોઈએ, આને આપણે આપણી વ્યવહારમાં આપણી સોચમાં ને આપણે નિર્ણયમાં ભી દેખાવાની જરૂરત હૈ.
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે બોનો ગતિ ઘણા અક્કાની વાતે રેંગા અબર હમણાં આ ગીતની મોરે કરે આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમર તરે જો આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબન ગીત ત્યાં શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરો હું આપણે આજને કાર્યક્રમ ઘુમર મી જેમ કે અંજલિબન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે બહેનોનું સન્માન હિ વો સંસ્કાર હે કે આપણી જિમ્મેદારી હે અંજલિબન આપણ વાસ્તવમાં દેખો હું કે આપણે બહેનોનું સન્માન હે વો ખાલી સંસ્કાર નથી હે બલ્કિ આ આપણી એક જિમ્મેદારી હે જયારે આપણે બોનને કેવલ સન્માન તક આપણે સીમિત માની લો ત્યારે આપણે દેખો કે વ્યક્તિની સોચ હે બી સીમિત થઈ જાય હે પણ જયારે આપણે એની જિમ્મેદારી માન હો ત્યારે આ સમાજનો હર સદસ્ય હિ વી આપણું કર્તવ્ય સમજી હિ
1: હવે મનીષા બોન આપણે દેખો કે આપણી જે બોને હે એ જીવનની પહેલી શિક્ષિકા રહે હે એ એક સોરને બોલવો હેંડવો ફરવો વ્યવહાર કરવો ને જીવનના ઘણા કન્ય મૂલ્ય છે હે જે સોરા બલે જરૂરી રહે હે એ હિકાડે હે
0: હવે
1: એક બોન પરિવાર મે સ્નેહના ભાવને પેદા કરે હે એક પત્ની બણીને પરિવારને જોડીને રાખે હે ને એક બેટી બણીને ઘરમાં ખુશિયાને ફેલાવે હે પણ દુઃખની વાત આ હે કે જ્યાં સમાજમાં આપણી બોનોની ભૂમિકા આટલી મહત્વપૂર્ણ હે એના સમાજમાં એણાને બરાબરીનો સન્માન નથી મળી પાતું આજે બી ઘણા કાની બોને જે હે એ આપણી વાત કહેવાના અવસર હોતી રહે ને એણાને એ અવસર નથી મળી પાતો ઘણી એવી જગ્યા હે જે એણાને નિર્ણયને મહત્વ નથી મળતું ને એ ઘર પરિવારને સંભાળવામાં સોરને જિમ્મેદારી ઉઠાવવામાં ને જેટલા બી કામ કરે હે એ એણાની મહેનતને ગણે એ એણાને એમ કહે કે એ એનું કર્તવ્ય હે એને કરવું જ પડેગા તો આવી સબ ચીજને નજરઅંદાજ કરવું આપણે બદલે ઘણું નુકસાનદાયક થઈ શકે એટલે સબને મનમાં આ સવાલ આવી રહ્યો હે કે આપણી બોનોનું સન્માન આખિરકાર હે હું સંસ્કાર હે કે જિમ્મેદારી
0: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોનને કેવું ચાંગા કે આપણે બોનોનું સન્માન હે વો ખાલી શબ્દ તકી સીમિત નથી હે એનો આપણે વાસ્તવિક અર્થ હે કે આપણી બોનોની ભાવનાઓનો આપણે આદર કરવું હે વણને વિચારને આપણે મહત્વ આલવું હે ને બી હર નિર્ણય લે હે વણમાં આપણે બરાબરની ભાગીદારી આલવી હે વણને સમાન અવસર પ્રદાન કરવા હે વણની સુરક્ષા અને ગરિમાની રક્ષા કરવી હે ને વણને વ્યક્તિત્વની સ્વતંત્રતાનું સન્માન બી આપણે હાલવું હે ઘણા વખત અંજલિ બોન આપણે દેખો કે આપણી બોનોનું સન્માન હે વણને ખાલી ઔપચારિક વ્યવહાર તકી સીમિત સમજી લે હે મનક પણ આ સચ્ચું સન્માન નથી રહેતું હે સચ્ચું સન્માન ભાઈ બોનો વણનું વ્યવહાર ને સોચ ને વણન કામ ખતી દેખાય હે
1: હવે મનીષા બોન આપણે દેખો કે સન્માન કેવલ કઈ બોનને દેવી કેવી દેવાથી કે નથી થતું સન્માનનો મતલબ હે એની વાતને ધ્યાન થકી સાંભળવું એની વિચારોને મહત્વ આલવું એના નિર્ણયનો આદર કરવો ને એની ઈચ્છા ને એણાને જે સપન હે એને સન્માન કરવું અને એને હામે સમાન વ્યવહાર કરીને આપણે રહેવું હોગા અગર આપણી જે બોને હે એ આપણે ઘર પરિવારમાં કોઈ રાય આલી રહી હે તો એને આપણે મહત્વ આલવું હે આ આપણે સચ્ચું સન્માન કહેવાય હે બાઈન બોન આપણે દેખો હો કે આપણે પરિવારમાં આપણા જે સોર હે એને નાનપણ થકી હિકાડો હો કે આપણાને મોટાનું સન્માન કરવું હે કે એનું અપમાન નથી કરવું ને આપણી બોનોનું બી સન્માન કરવું હે તો આ નિશ્ચિત રૂપ થકી એક સંસ્કાર જ છે સંસ્કાર આપણાને સંવેદનશીલ સભ્યને જિમ્મેદાર ઇન્સાન બનાવે હે પણ કેવલ સંસ્કાર હોવો જ પર્યાપ્ત નથી અગર આપણે મનીષા બોન જાણો તો આપણી બોનોનું આપણે સન્માન તો કરો પણ વ્યવહારમાં આપણી એ સબ ચીજે નથી દેખાતી તો સંસ્કાર આપણું અધૂરું રહેશે કહી શકો કે સંસ્કારને હાથે જિમ્મેદારીનો વ્યવહાર કરવો બી ઘણું જરૂરી હે
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે આપણી ભારતની જે સંસ્કૃતિ હે વણમાં આપણે બોનોને સદૈવ વિશેષ સન્માન મળે હે આપણે ગ્રંથમ બી લખ્યું હતું હે કે જ્યાં આપણે બોનોને સન્માન મળે હે વા દેવતાઓનું વાસ રહે હે પહેલા ટાઈમમાં આપણે દેખતા હતા કે આપણી બોને એવી શિક્ષા જ્ઞાન ને સમાજમાં આપણે મહત્વપૂર્ણ ભાગ આલતી હતી ગાર્ગી મૈત્રેયી ને અન્ય વિદુષી આપણી જે બોની હતી એવી જ્ઞાન ને ક્ષેત્રમાં આપણી પહેચાન બનાવી હે આપણી બોનની જ્ઞાન ને શક્તિનું ને સમૃદ્ધિનું પ્રતીક બી માને હે બહેન બોનો કેવું ચાંગા કે આ પરંપરા આપણે વતાડે હે કે આપણે બોનોનું જો સન્માન હે વો આપણી સંસ્કૃતિનું મૂળ સંસ્કાર બી હે
1: હવે મનીષા બોન તો જેમ કે આજે કાર્યક્રમમાં આપણે ભાઈ બોનો થકી ઘણી અસલ વાતે ચાલી રહી હે અગાડી બી આમાં આપણે આપણા ભાઈ બોનો થકી કરતા રંગા વાતે પણ મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણે ભાઈ બોનોને આપણે એક ઓર ગીત સંભળાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો હમણાં ગીત

0: ભાઈ બોનો ગીત તો આવીશું પૂર્ણ ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મી. જેમ કે ગીત થકી પહેલા આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા આકારની વાતને જાણ્યું. એસ કેવું ચંગા ભાઈ બોનું કે આપણે બોનોનું સન્માન કરવું કેવલ વ્યક્તિગત પસંદનો વિષય નથી, બલ્કે આ સમાજની જિમ્મેદારી હે. જઈ પ્રકાર થકી આપણે આપણા સૂરોની શિક્ષા, બુઝુર્ગોની દેખભાળ ને પર્યાવરણ સંરક્ષણની સામાજિક જિમ્મેદારીને તોર માટે માનો હો, એને જ પ્રકાર થકી આપણી બોનોનું સન્માન ને સમાન અવસર આલવું બી સામાજિક જિમ્મેદારી હે. જે વખત સમાજ આપણી બોનોને સન્માન આલેગા, તે વખત આપણી ક્ષમતાને અનુસાર આપણે અગાડી વધી પંગા. જઈ વખત બોનોની શિક્ષા, અવસર ને સુરક્ષા મળેગા, તો હેતુ સમાજ જે હે એ પ્રગતિ કરેગા. આપણે દેખો હો મનીષા બોન કે આપણી બોનોનો સન્માનની શરૂઆત જે હે એ ઘર પરિવાર થકી જ થાય હે. અગર ઘર મેં કોઈ બેટી હૈ ને સોરોન સોરી હૈ એ બે ને સમાન અવસર આપણે આલો, તો સન્માનની ભાવના જે હે એ બચપન થકી વિકસિત થઈ સા. પરિવાર મે આપણી બોનોના નિર્ણયને આપણે મહત્વ આલવું જોઈએ, જેનથી કે એનાનો આત્મવિશ્વાસ વધે હે. અગર ઘરના કામ કેવલ આપણી બોનોની જિમ્મેદારી ને માનો આપણે, તો આ સમાનતાનું વાતાવરણ બનતું જાય હે. ને હેતો મળીને કામ કરો તો સબને ખબર પડે હે કે આણા ઘર મેં સોરો હો કે સૂર્ય હો સબ બરાબર હે. જે કાર્ય મહિલા કરી શકે એ કાર્ય પુરુષ ભી કરી શકે. એટલે ભાઈ બોનું સન્માન આપણે મોટો મોટો ભાષણો થકી નથી, બલ્કે આપણા રોજમર્રાના વ્યવહાર મેં દેખાવવું ઘણું જરૂરી હે.
1: હવે અંજલિ બોન આપણે દેખાવ કે આધુનિક ટાઈમ મેં આપણે બોનોને હમ ઘણા કાને ચુનૌતી ભી આવી રહી હે કે કામ કરવા જઈએ તો વણમ ભી વણને ભેદભાવ મળે હે, સન્માન બરાબર અધિકાર નથી મળતો હે. ઘેરે આપણે દેખાવ કે વે ઘરેલુ હિંસાનો સામનો કરી રહી હે, એને સાથે સુરક્ષાની ચિંતા બઢતી જઈ રહી હે, રૂઢિવાદી સોચ એ વે બઢતી

0: ડાયરી હે અને સબન કારણ દેખો હા કે આપણે બોનની જિંદગી હે વણમાં ઘણા આકારની વણની ચુનૌતીઓનો સામનો કરવો પડી રહ્યો હે એને સાથે આપણે વાત કરીએ કે સમાન સમાનતાનો હું સંબંધ હે તો ભાઈ બોનો આપણે દેખો હા કે સમાન ને સમાનતા એકબીજા ખાતી જોડ્યું હતું હે અગર આપણે કણિક બોનને શિક્ષાનો અધિકાર મળી રહ્યો હે રોજગારના અવસર મળી રહ્યા હે નિર્ણય લેવાની સ્વતંત્રતા મળી રહી હે તે તારે આપણે કહી શકો હા કે સહી અર્થમાં આપણે બોનોને સન્માન મળી રહ્યું હે સમાનતાનો અર્થ ખાલી પ્રતિસ્પર્ધા નથી હે ભાઈ બોનો બલકે આ આપણે બોનોની બરાબરની જિમ્મેદારી વણના અધિકાર આલવાનું બી હે
1: હવે મનીષા બોન આજે આવશ્યકતાની વાતની હે કે આપણે આપણે બોનોને ખાલી જિમ્મેદારી ટકી નથી જોડો બલકે એના ને અવસર આલો એના ને હાંભળો એના ને હમસ એના ને નિર્ણય લેવા દો ને એના ને અગાડી વધવાનું મંચ ભી આલો આ સબતે કી મહત્વપૂર્ણ હે અગર એક ઇન્સાન ને રૂપ મે અગર એના ને સન્માન મળેગા અલગ તરીકા થકી આપણા જીવનને અસલ તરીકા થકી જીવી શકે આપણી બોનોનું સન્માન કેવલ એક પરંપરા નથી કેવલ એક સંસ્કાર ભી નથી કેવલ એક ઔપચારિકતા ભી નથી આ એક એવી જિમ્મેદારી હે જે હર પરિવાર હર વ્યક્તિને હેતા સમાજને સમાન રૂપ થકી લાગુ કરવી હોગા જે વખત આપણી બોનોને સન્માન મળેગા જે વખત આપણે આપણી બોનોનું સન્માન કરવા હો તે વખત આપણે ન કેવલ એક વ્યક્તિનું સન્માન કરવા હો બલકે આપણે માનવતા સમાનતા અને સભ્યતાનું મૂલ્યને ભી મજબૂત બનાવવા હો આપણે એક એવું સમાજ બનાવવાનું સંકલ્પ લંભાઈન બોનું જેનમાં આપણી બોનોને સન્માનના વિશેષ અવસર મળે ને એન તકી એનાનું જીવન જે હે એ અસલ તરીકા તકી ઈ જીવી શકે
0: હવે અંજલિ બોન એને સાથે ભાઈન બોનોને વતાડવું ચાંગા કે આપણે બોનોનું સન્માન બલદેવી હું ઉપાય કરી શકીએ તે ભાઈન બોનો કેવું ચાંગા કે આપણે પરિવારમાં આપણે બોનોને સમાનતાનું સમાનતા આલવી હે શિક્ષાને આપણે બોનોની જે શિક્ષા હે વણને બઢાવો આલવો હે જાગૃતતા અભિયાન આપણે ચલાડવું હે ને કાનૂની જાણકારી આપણે રાખવી હે સકારાત્મક સામાજિક વાતાવરણ આપણે બનાવીને રાખવું હે ને આપણે બોનો હાથે સમાનજનક ભાષાનો બી પ્રયોગ કરવો હે આપણ જે નિર્ણય લેવો વણામાં આપણે બોનોને ભાગીદારી બી રાખવી હે જેમ કે અંજલિ બોન આપણ બી આપણે રેડિયો કાર્યક્રમને માધ્યમ કરતી ટેમ ટેમ માટે આપણે બોનોને જાગૃત કરો કાર્યક્રમને માધ્યમ કરતી આપણ નવો નવો વિષય લઈને આવો હ નવી નવી આપણે બોનોની સમસ્યા લઈને આવો હ વેણે બારામાં આપણ બી હ લોકોને જાગૃત કરી રહી હ તે ભાઈન બોનોને કેવું ચાંગા કે આ સબ વાતે સાંભળીને આપણે બોનોને આપણે સુરક્ષા કરવી હે વણની રક્ષા કરવી હે વણની શિક્ષા અલાડવી હે ને આપણે બોનોનો જો અધિકાર વણને મળી રહ્યો હે વો અલાડવાની આપણે કોશિશ કરવી હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું તણી પ્રકાર થકી આજે કાર્યક્રમ ઘુમર મેં આપણી બોનો થકી ઘણી અસલ વાતે રહી હે કે સંસ્કાર આપણી બોનોનું સન્માન કરવું સન્માન હે કે એક જિમ્મેદારી હે તો આપણે જાણ્યું કે આ જિમ્મેદારી હે ને આને સબ મનકરની અસલ તરીકા થકી નિભાવીશું તો આશા કરો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોની ગમી હોંગા કેમ કે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું તો સૂટ તો પડ પણ સાથે પહેલા હમરી લાઈક ઓર ગીત ને મોરે પડો સૂટ
0: હવે અંજલિ બોન તો ભાઈ બોનો હમણાં આ ગીત

0: ભાઈનબુનો અણસગી થાતે અમે કાર્યક્રમ ઘુમરતકી પડા સૂટ. આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આ પ્રાય સૂચવા અમને આલી શકો અમરેણા પતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલી આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવી વિષય ની હાથે તારુતિ. રામ રામ
1: રામ રામ રામ.

જય ગુરુ ભાઈ બહેનો, આપ સૌનું હૃદયમાં સ્વાગત કરું હું અમારી આજની હાજરીની સભામાં. આપ સભામાં રહો આપણું સામુદાયિક રેડિયો વોગડ રેડિયો 90.8 FM માટે. હું આપને હાથે આપની બોનંજલી પારેશરને આજે વાર શનિવારની તારીખ 27 જૂન 2026 નો દાડો હૈ. ભાઈ બહેનો, અમે દેખી રહ્યા કે આપણે સ્ટુડિયોની ઘડીમાં હાજરીના 5 વાગી ગઈ હૈ. તવે આપણે શરૂઆત કરો હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. કાર્યક્રમ સચ્ચા બચપન આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા કશિશ પારેશરની મો આપની બોન અંજલિ પારેશરની હાથે. અણસ ક્રમમાં આગાડી બળંગા આપણે કિસાન ભાઈ બહેનો તકી જુડુ કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 6 વાગીને 30 મિનિટ માટે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મોન મારા હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની સ્કડીમાં આપણે આગાડી બળંગા આપણે અધિકાર કાનૂન ને નિયમ તકી જુડુ કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમમાં સાંભળી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની મો આપની બોન અંજલિ પારેશરની હાથે. શ્રોતાઓ, બીજો કાર્યક્રમ શરૂ થાગા ઠીક 7 વાગીને 30 મિનિટ માટે કાર્યક્રમ ઘૂમર. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટની મો આપની બોન અંજલિ પારેશર. ભાઈ બોનો, એની બાદ ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી અણા સાથે મનોરંજનની થાગા પૂરી ભરમાં જેને આપ હામરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત ઠીક 8 વાગીને 30 મિનિટ માટે. એની બાદ ભાઈ બોનો ઠીક 9 થી 10 વાગે સુધી આપ હામરોગા કાર્યક્રમ શામી ગઝલ. તો ભાઈ બોનો, આ તો હતી આપણે હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસક્તિ જોડ કાર્યક્રમ આરાધના થકી.

0: એવું કહેવાય જૈવીરે એક બૈરું મજબૂત બને હે તૈવીરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત તો આવો બોલો આજે મળીને આવાઝ ઉઠાવો એટલે હંગરી સૂર્યે હંગરી બુને હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે બોનને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે
1: વાવર રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
2: ભાઈ ને બોનો આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ માં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જેવી હવા માં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા હવે પ્રકૃતિ ને બચાવો ભવિષ્ય ને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
1: નમસ્કાર સાથીઓ આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર

0: અંજલિબન ગીતે આ શું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનો સ્વાગત કરો હું આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિબન ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે બહેનોનો સન્માન હે વો સંસ્કાર હે કે આપણી જિમ્મેદારી હે અંજલિબન આપણે વાસ્તવમાં દેખા હું કે આપણે બહેનોનું સન્માન હે વો ખાલી સંસ્કાર નથી હે બલ્કિ આ આપણી એક જિમ્મેદારી હે જયારે આપણે બોનને કેવલ સન્માન તક સીમિત માની લો ત્યારે આપણે દેખો હું કે વ્યક્તિની સોચ હે વે બી સીમિત થઈ જાય પણ જયારે આપણે એની જિમ્મેદારી માન હો ત્યારે આ સમાજનો હર સદસ્ય હિ વી આપણું કર્તવ્ય સમજી હિ
1: હવે મનીષા બોન આપણે દેખો હું કે આપણી જે બોને હે એ જીવનની પહેલી શિક્ષિકા રહે હે એ એક સૂરને બોલવો હેંડવો ફરવો વ્યવહાર કરવો ને જીવનના ઘણા કન્ય મૂલ્ય જે હે જે સોરા બલ્લે જરૂરી રહે હે એ હિકાડે હે
0: હવે
1: એક બોન પરિવાર મેં સ્નેહના ભાવને પેદા કરે હે એક પત્ની બનીને પરિવારને જોડીને રાખે હે ને એક બેટી બનીને ઘરમાં ખુશિયાને ફેલાવે હે પણ દુઃખની વાત આ હે કે જ્યાં સમાજમાં આપણી બોનોની ભૂમિકા આટલી મહત્વપૂર્ણ હે એના સમાજમાં એણાની બરાબરીનું સન્માન નથી મળી પાતું આજે બી ઘણા કાની બોને જે હે એ આપણી વાત કહેવાના અવસર હોતી રહે ને એણાને એ અવસર નથી મળી પાતો ઘણી એવી જગ્યા હે જે એણાને નિર્ણયને મહત્વ નથી મળતું ને એ ઘર પરિવારને સંભાળવામાં સોરને જિમ્મેદારી ઉઠાવવામાં ને જેટલા બી કામ કરે હે એ એણાની મહેનતને ગણે એ એણાને એમ કહે કે એનું કર્તવ્ય હે એને કરવું જ પડેગા તો આવી સબ ચીજને નજરઅંદાજ કરવું આપણે બદલે ઘણું નુકસાનદાયક થઈ શકે એટલે સબને મનમાં આ સવાલ આવી રહ્યો હે કે આપણી બોનોનું સન્માન આખિરકાર હે હું સંસ્કાર હે કે જિમ્મેદારી
0: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોનોને કેવું ચાંગા કે આપણે બોનોનું સન્માન એવો ખાલી શબ્દ થકી સીમિત નથી હે એનો આપણે વાસ્તવિક અર્થ હે કે આપણી બોનોની ભાવનાઓનો આપણે આદર કરવો હે વણને વિચારને આપણે મહત્વ આલવું હે ને વી હર નિર્ણય લે હે વણમાં આપણે બરાબરની ભાગીદારી આલવી હે વણને સમાન અવસર પ્રદાન કરવા હે વણની સુરક્ષા અને ગરિમાની રક્ષા કરવી હે ને વણને વ્યક્તિત્વની સ્વતંત્રતાનું સન્માન બી આપણે હાલવું હે ઘણા વખત અંજલિ બોન આપણે દેખો હ કે આપણી બોનોનું સન્માન હે વણને ખાલી ઔપચારિક વ્યવહાર તકી સીમિત સમજી લે હે મનક પણ આ સચ્ચું સન્માન નથી રહેતું હે સચ્ચું સન્માન ભાઈ બોનો વણનું વ્યવહાર ને સોચ ને વણન કામ ખતી દેખાય હે
1: હવે મનીષા બોન આપણે દેખો હ કે સન્માન કેવલ કઈ બોનને દેવી કેવી દેવાથી કે નથી થતું સન્માનનું મતલબ હે એની વાતને ધ્યાન થકી સાંભળવું એને વિચાર અને મહત્વ આલવું એના નિર્ણયનો આદર કરવો ને એની ઈચ્છા અને એણાને જે સપન હે એને સન્માન કરવું અને એને સામે સમાન વ્યવહાર કરીને આપણે રહેવું હોગા અગર આપણી જે બોને હે એ આપણે ઘર પરિવારમાં કોઈ રાય આલી રહી હે તો એને આપણે મહત્વ આલવું હે આ જ આપણે સચ્ચું સન્માન કહેવાય હે બાઈન બોન આપણે દેખો હો કે આપણે પરિવારમાં આપણા જે સોર હે એને નાનપણ થકી હિકાડો હો કે આપણાને મોટાનું સન્માન કરવું હે કે એનું અપમાન નથી કરવું ને આપણી બોનોનું બી સન્માન કરવું હે તો આ નિશ્ચિત રૂપ થકી એક સંસ્કાર જ છે સંસ્કાર આપણાને સંવેદનશીલ સભ્ય ને જિમ્મેદાર ઇન્સાન બનાવે હે પણ કેવલ સંસ્કાર હોવો જ પર્યાપ્ત નથી અગર આપણે મનીષા બોન જાણો તો આપણી બોનોનું આપણે સન્માન તો કરો પણ વ્યવહારમાં આપણે એ સબ ચીજે નથી દેખાતી તો સંસ્કાર આપણું અધૂરું રહેશે હવે કહી શકો કે સંસ્કારને હાથે જિમ્મેદારીનો વ્યવહાર કરવો બી ઘણો જરૂરી હે
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે આપણી ભારતની જે સંસ્કૃતિ હે વણમાં આપણે બોનોને સદૈવ વિશેષ સન્માન મળે હે આપણે ગ્રંથમ બી લખ્યું હતું હે કે જ્યાં આપણે બોનોને સન્માન મળે હે વાં દેવતાઓનો વાસ રહે હે પહેલને ટાઈમમાં આપણે દેખતા હતા કે આપણી બોને એવી શિક્ષા જ્ઞાન ને સમાજમાં આપણે મહત્વપૂર્ણ ભાગ આલતી હતી ગાર્ગી મૈત્રેયી ને અન્ય વિદુષી આપણી જે બોની હતી એવી જ્ઞાનને ક્ષેત્રમાં આપણી પહેચાન બનાવી હે આપણી બોનની જ્ઞાન ને શક્તિનો ને સમૃદ્ધિનો પ્રતીક બી માને હે બહેન બોનો કેવું ચાંગા કે આ પરંપરા આપણે વતાડે હે કે આપણે બોનોનું જો સન્માન હે વો આપણી સંસ્કૃતિનું મૂળ સંસ્કાર બી હે
1: હવે મનીષા બોન તો જેમ કે આજે કાર્યક્રમમાં આપણે ભાઈ બોનોથી ઘણી અસલ વાતે ચાલી રહી હે હગાડી બી આમસ આપણે આપણા ભાઈ બોનોથી કરતા રંગા વાતે પણ મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણે ભાઈ બોનોને આપણે એક ઓર ગીત સંભળાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો સાંભળો આ ગીત

0: ભાઈ બોનું ગીત તો આવીશું પૂર્ણ, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મી. જેમ કે ગીત થકી પહેલા આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા આકારની વાતને જાણ્યું. આયસ કેવું ચાહુંગા ભાઈ બોનું કે આપણે બોનોનું સન્માન કરવું કેવલ વ્યક્તિગત પસંદનું વિષય નથી, બલ્કિ આ સમાજની જિમ્મેદારી હે. જઈ પ્રકાર થકી આપણે આપણા સૂરની શિક્ષા, બુઝુર્ગોની દેખભાળ ને પર્યાવરણ સંરક્ષણની સામાજિક જિમ્મેદારીને તોર માટે માન હો, એની જ પ્રકાર થકી આપણી બોનોનું સન્માન ને સમાન અવસર આલવું બી સામાજિક જિમ્મેદારી હે. જે વખત સમાજ આપણી બોનોને સન્માન આલેગા, તે વખત આપણી ક્ષમતાને અનુસાર આપણે આગળ વધી પંગા. જે વખત બોનોની શિક્ષા અવસરની સુરક્ષા મળેગા, તો હેતુ સમાજ જે હે એ પ્રગતિ કરેગા. આપણે દેખો મનીષા બોન કે આપણી બોનોનું સન્માનની શરૂઆત જે હે એ ઘર પરિવાર થકી જ થાય હે. અગર ઘર મેં કોઈ બેટી હૈ ને સોરોન સોરી હૈ, એ બે ને સમાન અવસર આપણે આલો, તો સન્માનની ભાવના જે હે એ બચપન થકી વિકસિત થઈ જાય. પરિવાર મી આપણી બોનોના નિર્ણયને આપણે મહત્વ આલવું જોઈએ, જેથી એનાનો આત્મવિશ્વાસ વધે હે. અગર ઘરના કામ કેવલ આપણી બોનોની જિમ્મેદારી ને માનો આપણે, તો આ સમાનતાનું વાતાવરણ બનતું જાય હે. ને હેતુ મળીને કામ કરો તો સબને ખબર પડે હે કે આણા ઘર મેં સોરો હો કે સોરી હો સબ બરાબર હે. જે કાર્ય મહિલા કરી શકે એ કાર્ય પુરુષ ભી કરી શકે. એટલે ભાઈ બોનું સન્માન આપણે મોટો મોટો ભાષણો થકી નથી, બલ્કે આપણા રોજમર્રાના વ્યવહાર મેં દેખાવવું ઘણું જરૂરી હે.
1: હવે અંજલિબોન આપણે દેખા હોય કે આધુનિક ટેમ મેં આપણે બોનોને હમો ઘણા કાને ચુનૌતી ભી આવી રહી હે, કે કામ કરવા જઈએ તો વણમ ભી વણને ભેદભાવ મળે હે, સન્માન બરાબર અધિકાર નથી મળતો હે. ઘેરે આપણે દેખા હોય કે વે ઘરેલુ હિંસાનો સામનો કરી રહી હે, એને સાથે સુરક્ષાની ચિંતા બઢતી જઈ રહી હે, રૂઢિવાદી સોચ એ વે બઢતી જઈ રહી હે. અને સબન કારણ દેખા હોય કે આપણે બોનોની જિંદગી હે વણમાં ઘણા આકારની વણને ચુનૌતીઓનો સામનો કરવો પડી રહ્યો હે. એને સાથે આપણે વાત કરીએ કે સન્માન સમાનતાનું હું સંબંધ હે, તો ભાઈ બોનો આપણે દેખા હોય કે સન્માન ને સમાનતા એકબીજા ખાતે જોડ્યું હતું હે. અગર આપણે કણેક બોનને શિક્ષાનો અધિકાર મળી રહ્યું હે, રોજગારના અવસર મળી રહ્યા હે, નિર્ણય લેવાની સ્વતંત્રતા મળી રહી હે, તે તારે આપણે કહી શકો કે સહી અર્થમાં આપણે બોનોને સન્માન મળી રહ્યું હે. સમાનતાનો અર્થ ખાલી પ્રતિસ્પર્ધા નથી હે ભાઈ બોનો, બલકે આ આપણે બોનોને બરાબરની જિમ્મેદારી ને વણને અધિકાર આલવાનું બી હે.
0: હવે મનીષા બોન આજે આવશ્યકતાની વાતની હે કે આપણે આપણી બોનોને ખાલી જિમ્મેદારી ટકી નથી જોડો, બલકે એનાને અવસર આલો, એનાને હાંભળો, એનાને સમજો, એનાને નિર્ણય લેવા દો, ને એનાને આગાડી વધવાનું મંચ ભી આલો. આ સપ્તકી મહત્વપૂર્ણ હે. અગર એક ઇન્સાનને રૂપમાં અગર એનાને સન્માન મળેગા, તે અલગ તરીકા થકી આપણા જીવનને અસલ તરીકા થકી જીવી શકે. આપણી બોનોનું સન્માન કેવલ એક પરંપરા નથી, કેવલ એક સંસ્કાર ભી નથી, કેવલ એક ઔપચારિકતા ભી નથી. આ એક એવી જિમ્મેદારી હે જે હર પરિવાર હર વ્યક્તિ ને હેતા સમાજને સમાન રૂપ થકી લાગુ કરવી હોગા. જે વખત આપણી બોનોને સન્માન મળેગા, જે વખત આપણે આપણી બોનોનું સન્માન કરવા હો, તે વખત આપણે ન કેવલ એક વ્યક્તિનું સન્માન કરવા હો, બલકે આપણે માનવતા સમાનતા અને સભ્યતાના મૂલ્યને ભી મજબૂત બનાવવા હો. આપણે એક એવું સમાજ બનાવવાનું સંકલ્પ લંભાઈન બોનું, જેનમાં આપણી બોનોને સન્માનના વિશેષ અવસર મળે, ને એન તકી એનાનું જીવન જે હે એ અસલ તરીકા તકી એ જીવી શકે.
1: હવે અંજલિ બોન એને સાથે ભાઈ બોનોને વતાડવું ચાંગા કે આપણે બોનોનું સન્માન બલદેવી હું ઉપાય કરી શકીએ, તે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે પરિવારમાં આપણે બોનોને સમાનતાનું સમાનતા આલવી હે, શિક્ષાને આપણે બોનોની જે શિક્ષા હે વણને બઢાવો આલવો હે, જાગૃતતા અભિયાન આપણે ચલાડવું હે, ને કાનૂની જાણકારી આપણે રાખવી હે, સકારાત્મક સામાજિક વાતાવરણ આપણે બનાવીને રાખવું હે, ને આપણે બોનો હાથે સમાનજનક ભાષાનો બી પ્રયોગ કરવો હે. આપણ જે નિર્ણય લેવો વણામાં આપણે બોનોને ભાગીદારી બી રાખવી હે. જેમ કે અંજલિ બોન આપણ બી આપણે રેડિયો કાર્યક્રમને માધ્યમ કરતી ટેમ ટેમ માટે આપણે બોનોને જાગૃત કરો, કાર્યક્રમને માધ્યમ કરતી આપણ નવો નવો વિષય લઈને આવો, નવી નવી આપણે બોનોની સમસ્યા લઈને આવો, વેણે બારામે આપણ બી હું લોકોને જાગૃત કરી રહી હું. તે ભાઈ બોનોને કેવું ચાંગા કે આ સબ વાતે સાંભળીને આપણે બોનોને આપણે સુરક્ષા કરવી હે, વણની રક્ષા કરવી હે, વણને શિક્ષા અલાડવી હે, ને આપણે બોનોનો જો અધિકાર વણને મળી રહ્યો હે વો અલાડવાની આપણે કોશિશ કરવી હે.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, તણી પ્રકાર થકી આજે કાર્યક્રમ ઘુમર મેં આપણી બોનો થકી ઘણી અસલ વાતે રહી હે, કે સંસ્કાર આપણી બોનોનું સન્માન કરવું સન્માન હે કે એક જિમ્મેદારી હે. તો આપણે જાણ્યું કે આ જિમ્મેદારી હે ને આને સબ મનકરની અસલ તરીકા થકી નિભાવીશું. તો આશા કરો હો કે આ હંગરી વાતે આપણે ભાઈ બોનોની ગમી હોંગા. કેમ કે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું, તો હવે તો પડ, પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટો.
1: હવે અંજલિ બોન તો ભાઈ બોનો હમણાં આ ગીત

0: બાઈનબુનો અણસગી થાતે અમે કાર્યક્રમ ઘુમર થકી પડા સૂટ. આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવા અમને આપી શકો અમારા પતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક નવી શનિ હાથે તારુતિ રામ રામ
1: રામ રામ રામ.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મેં આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હે. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મેં કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હે. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મેં એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાયે. હિમોગ્લોબિન કા સ્તર 7 से कम होना अति गंभीर स्थिति को दर्शाता है. ऐसी स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें. वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित.